0: અમેરિકા માં ક્રેઝીના સેવા વિકાસ નિર્માણ કરકામ શિક્ષા સ્વાસ્થ્ય અને પાણી સંસ્થા વિદ્યુત લગાડ વિષયમાં પૂર્વ સમસ્યા જિજ્ઞાસા પર દ્વારા સેવાઓમાં ફોન કરી હોવા રેડિયો પર બાબતે ફેમ કરતા આપણી જિજ્ઞાસા પ્રાવેદન કરી શકે જાગરલાલ કુમાર સીડીઓ પ્રતિનિધિ ફોન નંબર 0484804 માં મોબાઈલ નંબર 98580 ફોન કરી આપણી સમસ્યા જિજ્ઞાસા ટીપાઈ શકે માટે પ્રશ્ન જિજ્ઞાસા રેકોર્ડ કરી સંબંધિત નિકાય છે જતા આપ્યા હરેક સંસ્થ વિશેષમાં પ્રસારણ કરવા માટે થારૂ લેખક સંઘ નેપાળના અધ્યક્ષના કવિતા ચૌધરી કામે ફેદારી છે સર્વસંમત જયંતિ માટે આજ જનવરીમાં લેખક સંઘના ચોથા અધિવેશનમાં છે અધ્યક્ષ સહિત 9 સદસ્ય લોકો કાર્ય સમિતિ સર્વસંમત જયંતિ જિલ્લાકો સંઘ ઉપાધ્યક્ષમાં સુનીતા ચૌધરી સ્થાનુ કંચનપુર રાજુરાજ ચૌધરી કૈયારી સહસચિવમાં ભાગમૂર્તિ ચૌધરી કૈયારી કોષાધ્યક્ષમાં લક્ષ્મી રાણા કંચનપુર હરમાટી પછી 3 સદસ્યમાં કર્મસચિવ ખર્તહિત પરધ્યા કૃષ્ણ ચૌધરી પરધ્યા મનમતી બફરિયા કૈલાલી કાલુરામ ચૌધરી કૈલાલી ગ્રહણબાટ સંઘ સંરક્ષકમાં ડોક્ટર કૃષ્ણરાજ સરભાઈ સલાહકાર સંયોજક છબીલાલ કોપિલા સહિત સલાહકારમાં જીત ચૌધરી દાસન માધવ ચૌધરી સોમદેવન ડોગરામો નરેશ ચૌધરી ગ્રહણબાટ જાગરાકર જીત ચૌધરી દાસન અધ્યક્ષમાં ડોગરા અભાવીન પાછી સમિતિકા પહેલા કચહરી પારંપરિકા ગોળી ચોકર ગોળી મળીના નિર્ણય કરતા કાર્યક્રમમાં સ્વચ્છ સંચાલન સખી સંચાલક સહકારીમાં આયોજના પરિષદ થારૂ લેખક સંઘ નેપાળના સદસ્ય શેખર દહી જાનગરબાટ થારૂ લેખક સંઘ નેપાળ થારૂ ભાષા સાહિત્ય કલા ઓ સંસ્કૃતિક ઉત્થાન સંરક્ષણ તથા પ્રથમ કલા ક્રિયાશીલ થારૂ સાહિત્યકાર લેખકો સંસ્થા મુકન એક સાચવો છાતા સંગઠન હો એ સંસ્થા સ્થાપના કરશે છો વ્યાસ મેદિક જિલ્લામાં પુખ થારૂ સાહિત્યકાર વિકાસ કલા મહત્વપૂર્ણ ગતિવિધિ સંચાલન કરતા મુખ્ય ગતિવિધિઓ કામ રાષ્ટ્રીય થારૂ સાહિત્ય સંમેલન સમ પ્રત્યેક વર્ષ વ્યાસ ફરક ફરક જિલ્લામાં રાષ્ટ્રીય થારૂ સાહિત્ય સંમેલન આયોજન કરતા ઈ સંમેલન થારૂ સંસ્થા મુકન વિચાર મંથન કરવા મુખ્ય ઠાવ હો થારૂ ભાષા સાહિત્ય મૌલિક એવં સાંસ્કૃતિક ગીત સંગીત ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન પુગેના સંસ્થાપન નિર્ભિક પીઠામાં થારૂ સાહિત્ય પુરસ્કાર તથા સન્માન પ્રદાન કરવા ઈ ખબર પહેલા શ્રી પ્રેમચંદભાઈ ધન્યવાદ
1: મહાન શ્રી દાન બહાદુર કાર્તિક હરિત નાગરિક આપણ પિતા ઓ